0: कार्यक्रम खेतीवाड़ी हमरवारा हंग्र भाई बोनों ने आपनी बोन अंजलि
1: ने आपनी बोन जागृति नु
0: राम राम। भाई बोनों आप हम रेडियो हो आपड़ो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM माते ने आप सबनु घणीमान स्वागत करो हो अमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में।
1: હવે ભાઈ બોન લઈને હાજર થઈ ગયા કાર્યક્રમ ખેતીવાડીની એક નવા વિષયને હાથે। આજના કાર્યક્રમના માધ્યમથી કે અમે વાતે કરવા રહ્યા કે બારિશના દાડામાં પશુની દેખભાલ આપણે હાથે કરી શકા, તો આ વિષય માટે આજે આપણે વાતે તો કરંગા, પણ કાર્યક્રમની શરૂઆતમાં આપણે હમરી લાગી મોરે કર આપણી વાતે।
0: હવે તો ભાઈ બોનું આપ હમર તરે જુ આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે।

0: અંજલિ બોલ, ગીત તો આઈ છું પૂરું, અને ગીતની બાદ એક વખત ફેરી આપણે કિસાન ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરા હા આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. ને જેમ કે ગીત કે પહેલે આપણે વિષય બતાડ્યું હતું કે આજના આ કાર્યક્રમને માધ્યમ થકી આપણે વાતે રહેવા વાળી હે કે આ બારિશના દાડા શરૂ થઈ ગયા હે, તો બારિશના દાડામાં આપણે પશુનું પ્રબંધન હરતે કરી શકે ને દેખભાલ હરતે કરી શકે. તો આના વિશેની જાણકારી આલવા પહેલે આજે આપણે સ્ટુડિયોમાં કલ્યાણ કાકા આવ્યા હે, એ આપણને બતાડેંગા કે પશુની દેખભાલ આપણે હરતે કરવી હે. તો પહેલા હાંભળી લાણાની વાત ને મોરે કર આપણી વાતે.
1: હોપે, રામ રામ કલ્યાણ કાકા.
2: રામ રામ અંજલિભાઈજી. રામ રામ
1: કલ્યાણ કાકા, આપનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આપ ટેમ ટેમ માટે અમારે કાર્યક્રમ થકી જોડો હો ને આપણા કિસાન ભાઈ બહેનોની ખેતીવાડી થકી જોડી પશુપાલન થકી જોડી ઘણા આકારની જાણકારી આલો હો, તો આજે આપણે કાર્યક્રમની વાતચીતનો વિષય રહેગા કે બારિશનો જે મોસમ આવી રહ્યો હે એનમાં આપણે જે પશુ હે એનમાં કઈ કઈ બીમારી થા ને હરતે એનની બીમારીઓનો આપણે બચાવ કરી શક. તો સપ્તકી પહેલે આપ અમને એ બતાડો કે આ જે બારિશનું મોસમ હે એનમાં પશુની સેહતનું ધ્યાન આપણને હરતે રાખવું હે.
2: અંજલિભાઈ, બડી તાજી વાત કરી. દેખો, વરસાદનો મોસમ
1: હોવે,
2: જયારે આપણે વાત કરો કે વરસાદ આવે એ ખેતીવાડી બદલે બહુ ખુશી લઈને આવે. કિસાન ભાઈએ બદલે યા એમ કહી શકે કે પૂરી જીવ ને જગત બે બદલે ઘણી ખુશી લાવે. પણ ભાઈજી, પશુપાલન ભાઈ હે એને બદલે થોડી તકલીફ પડે. કુછ વાતે એવી થઈ જાય જેને લઈને એને પશુઓને પાલન કરવો, એને નિગરાની સાવધાની રાખવી બડી તકલીફમાં પડી જાય. આપણે સબ જાણવા કે આના વરસાદના મોસમે સારે અડી નમી વધી જાય, ભેજ આવી જાય, કીસડ થઈ જાય, ને ઘણા પ્રકારના જે જીવાણુ ને વાયરસ રહે ને પરજીવી જે રહે, આપણે ઘણા વાત નહીં કહેતા કે ગાયને ને બેને આસરો ઉપર પેલો બગાય લાગી જાય, આમને લાગી જાય, કઈ પ્રકારની એવી પરજીવી રહે એ સોટી જાય, તો એ હું કરે કે તેજી થકી ફેલાઈ જાય. એને ફેલવાનું કોઈ ટેમ નથી હોતો. એનાથી કેવું થાય કે પશુઓમાં કઈ પ્રકારની બીમારી થઈ જાય ભાઈજી. તો આજે આપણે સૌ પહેલી જ વાત કરંગા કે આ વરસાદના મોસમમાં પશુઓને બીમારી થકી આપણે હેરતે બસાવો. કહેવાનો મતલબ એ કે અગર બહેતર દેખભાલ કરંગા આપણે તો થઈ શકે અડધી સમસ્યા તો આમ જ સમાપ્ત થઈ જાય.
1: હવે હવે
2: તો સૌ પહેલ તો એ વાત યાદ રાખવાની હે કે જે આપણે પશુઓને બાંધો એ જગા ઘણી ગીલી રહી જાય.
1: હવે
2: નમી તો સારા આડી રહેશ, પણ જે કોડ કહું આપણે, જે પશુ સાલા કહું, એ આપણે ભીની થઈ જાય. તો ઘણા વખત હોતા કે પશુઓને તાપ બી નહીં મળે. આવી દશામાં હોતા કે રોગ જે ફેલાવે એ જીવાણુ ને કીટ એ જલ્દી વધી જાય, ખૂબ તેજી થઈ ગઈ વધી. તો અગર ટેમ રહેતે જો આપણે સાવધાની નહીં રાખો તો આપણે જે પશુ હે એ બીમાર પડી શકે. બીમાર પડેગા તેનાથી દૂધનું ઉત્પાદન કમ થઈ શકે ને આપણે બહુ મોટું નુકસાન બી પશુશાલા સાફ રહેગા તો કિસણ નહીં થાય, હુકી રહેગા તેના જીવાણુ નહીં પનપેગા. તો એના શું કરવાનું હોય કે પશુશાલા માં પાણી જમા નહીં થવા દેવાનું,
1: એનો
2: જે ફર્શ રહે એને હુકો રાખવો.

0: આપ તો જાણો છો કે ભાઈ બહેનો કરે કે વાયદો વારી લે, એના બાદ એના વાની સાટે
1: હવે
0: વાની સાટે તો કહું તો કે કોરો થઈ જાય થોડું
1: હવે,
0: ને ગોબર ને ગંદકી રે એને નિયમિત સફાઈ આપણે કરી જ રહ્યા. ઘણા વખત આપણે ઝીલો લેટ થઈ શકે બેનને, પણ એ કોડની સફાઈ વાયદો વારવું ને છોડે.
1: હવે
0: બીજી વાત, નિયમિત સફાઈ તો કરી જ રહ્યા, પણ જે પાણી નીકળે, પાણીનું કારણ એ કે જ્યારે હતી રાત્રે બે દાડો બધા પેશાબ કરી, તેના પેશાબ ને નિકાસી બહુ અચ્છી હોવી જોઈએ. કેમ કે અગર એ પાણી નિકાસીનું ધ્યાન નહીં રાખેગા તો એ ઘણી મોટી સમસ્યા આપણા રૂપે પેદા કરી શકે.
1: હવે કલ્યાણ કાકા, આપે સહી કીધું, જેમ કે આપ બતાડી રહો કે આપણે જે પશુ હે એને જે પશુશાલા હે એ આપણે નમીને હોવી જોઈએ, અને ઘણા આકાની વાતનું આપણને ધ્યાન રાખવું હે. તો આયસ હું જાણવું ચાહુંગા કે પાણી ને સંતુલિત આહારની દેખરેખ આપણને હરતે કરવી હે.
0: જાણે છે કે વરસાદ ના દાડા મેં પીવાનું પાણી રે હું થાય ગંદો થઈ જાય, ડોરું થઈ જાય એમ ને, કે આપડે ડોરું થવાનું મતલબ દૂષિત થઈ જાય એમ કહી શકાય આપણે, તો એના થકી ઘણી બીમારી ફેલી.
1: હવે
0: સૌ પહેલથી યાદ રાખવાનું કે પશુઓને આપણે સાફ ને તાજા, તાજા એટલે તરત હેન્ડપંપ થકી યા કઈ બી તરીકે થકી ભરીને, એવું નહીં કે ટંકીમાં ભર્યું પડ્યું હો યા બાણને ઉગાડવું પડ્યું હો ને એ પાણી આપણે પાઈ દઉં. તો પહેલી વાત તો પશુઓને સાફ ને તાજું પાણી હાલવાનું હોય. બીજી વાત હું તો ઘણા વખત આપણે પશુઓને સારા તો નાખી દઉં પણ ધ્યાન નહીં રહેતું હોય, તો હળ્યો કર્યો ને જેના પર ઉબ આવી ગયો જેને આપણે ફફુંદી કહો, એવો કોઈ સારો હતી પશુઓને
1: ખવડાવવાનું.
0: જે હરો ચારો રહે એને બી સંતુલિત માત્રામાં હાલવાનો. આપણે કહે ને ઘણા વખત હરીસાર ખૂબ ખાઈ જા તો ડોબું હોય, ગાય હોય, ગુદો હોય, મેણાઈ જા, એમ બી કહો હરો ચાલો સંતુલિત માત્રામાં લોનો. એના મેં જે એને ખનિજ મિશ્રણ ને લોણ રહે નમકનો ઉપયોગ આપણે પૂરો
1: કરવો પડેગા ભાઈ.
0: તો પૌષ્ટિક ભોજન થકી હું થાકા કે પશુઓમાં જે રોગ પ્રતિરોધક ક્ષમતા હે એ વધી જાગા. તો નાની નાની વાત માટે થોડી સી લાપરવાહી યા ટાળ લાગવા થકી બીમાર
1: ને પડેગા. હોપે
0: ને સબથી મોટી વાત બેનજી કે આપણે શું કરવાનું હે અંજલિભાઈજી, કે તેમ માટે ટીકાકરણ કરવું પડે.
1: હોવે
0: કેમ કે વરસાદના મોસમ મેં ઘણી ખરી બીમારી એવી હે જેનો ખતરો વધી જાય.
1: હવે
0: જરૂરી નહીં કે હર પેલાને થઈ જાય પણ ખતરો વધી જાય તેનો, જેમ કે ગલગોટું હે, લંગડો બુખાર હે, ખૂર પકા, મુંહ પકા હે, આની બીમારી થકી બચાવવાનું સપ્તકી તાજો તરીકો કે ટેમ માટે આપણે ટીકા લગાડો. ટીકા લગાડવાનું આપણે વધારે કઈ પરેશાની નહીં કરવી પડેગા. આપણે આહે પાહે જે બી પશુ ચિકિત્સક હે યા પશુ ચિકિત્સા કેન્દ્ર હે જેને આપણે સબ સેન્ટર કહો, વા જઈ એનો ટીકાકરણ કરાવવું.
1: હવે
0: ઘણા વખત એ વિધા કરે તો ગામ તૈયાર રહે તો અમારા પૂરી ટીમ આવે પશુ ચિકિત્સકની, એ ગામમાં આવીને આપણે સહયોગ કરી શકે.
1: હવે કલ્યાણ કાકા આપે સહી કીધું, તો આપ જેમ કે બતાડી રહો કે આપણને ટાઈમ માટે ટીકાકરણ કરાવવું બી જરૂરી હે, ને આપણે દેખો હો કે આ જે સાટાનો મોસમ આવે ઇનમાં ઘણા આકારના કીટ પતંગ ને મચ્છર બી થાય હે, જેમ કે આપે શરૂઆત મિસ કીધું તો, તો આંત કે આપણે હરતે બચાવ કરવો હોગા.
0: ભાઈ સીધી વાત હે કે સૌ પહેલો કામ જ એ કે પાણી એક એવી ચીજ હે એ અગર જો જમા થઈ ગયું આપણે જે કોડ હે એને આહે પાહે યા બાણને, આપણે તો અગાસિયા મેં યા બાયલા આંગણે એવા આપણે ઘરે રહી ઘરે ઉગાડો ઉગાડો બી રહી, ઘણા વખત હું થાય કે આપણે ઢારમે બી સાપને બાંધો, તો એને આહે પાહે પાણી ભેગું ને થવું
1: જોઈએ.
0: અગર આહે પાહે પાણી ભેગું થઈ ગયું તો વાં કરી હું થાય કે મક્ખી ને મચ્છર થઈ જશે, તો વણાવરું જે કીટનાશક દવાઈ અહીં જે મચ્છર ને કીટ થી દવાઈ કરી એ આપણા પાસે જૈવિક દવાઈ હે, ખાસ કરીને એ ધ્યાન રાખવાનું હે, તેની જૈવિક દવાઈનો છિડકાવ કરો જેનાથી મક્ખી અને માસર ભેગા નહીં થાય. કેમ કે આ માક અને મસ્ત્ર આ બે એવા હે કે જે પશુઓને કઈ પ્રકારની બીમારી લઈ જાય, આના થકી જ બીમારી ફેલાય. બીજી વાત કે હવે વરસાદનો ટાઈમ હે તો આપણે સપાટને બેનમોને જોવે, અગર એ ભીની ગયા તો તકલીફ થાય, લગાતાર અગર ભેની જાયગા તો એને શરદી બુખાર ને એને સાંભળાને રોગ બી થઈ શકે.
1: હવે
0: તો એ ધ્યાન રાખવું કે અગર પશુ ભેની જા તેને તરત જે હુકુ જગાય આપણે ગરમે એ રાખવું, શરીરને સાફ કપડા થકી પોસવું બી પડેગા. એમને કે તમે ભેની ગયું તો લાવીને કોડમાં ઉભું કરી દીધું એને પોસવું પડે, કેમ કે એને જે શરીર માટે વાલ રહે એનામાં પાણી ભરાઈ ચુક્યું રહે ને એને પૂરો આરામ કરવો દેવો. કેમ કે રોજના જે શરૂઆત લક્ષણ રહે એને આપણને પહેચાનવું પડેગા, અગર નહીં પહેચાનેગા ને અગર રોગ વધી જાગા તો આપણને તકલીફ મોટી થઈ જાગા. ને શરૂઆતી જે લક્ષણ હે એનું ધ્યાન રાખવું પડે કે આપણે દેખવાનું કે આપણે જે પશુ હે ઘરમાં અગર એ સારો કમ ખાઈ રહ્યું હોય, સુસ્ત લાગી રહ્યું હોય, યાને બુખાર હે, ખાંસી આવે યા સાંસ લેવામાં પરેશાની હે, તો તરત આપણને દાંડા ડાક્ટર થી મળવું પડેગા, પશુ ચિકિત્સક જેને કહો આપણે એ જેને સંપર્ક કરવો પડેગા. ને બીમારીની શરૂઆત પહેચાન હે બહુ મોટું નુકસાન એ રોકી શકે ભાઈજી,
1: હવે
0: કેમ કે આપણે અગર ધ્યાન નહીં દંગા તો એના પશુનો જાન બી
1: સલી જાગા. હવે
0: ને ખાસ કરીને ભાઈજી આજે નાના બસડા હી એને તો વિશેષ ધ્યાન રાખવું પડેગા, જેમ નાના સરોનું ધ્યાન રાખે મોસમ મેં વરસાદના મોસમ મેં એ માણ બસડાનું ધ્યાન રાખવું પડેગા. કેમ કે વરસાદના મોસમ હોતા કે નાના બસડા રે ઝડ બાંધા થઈ જાય તો સૌ પહેલા તેવા તો હુકી જગામાં રાખવાનું, એને કોડ મેને રાખવા નહીં, પછી ટાળી હવા આવતી વે યા ભેજ આવતો વે એ થકી એને વેગ્રહ રાખવા નહીં. પેલા એને માનું બરાબર સ્વચ્છ દૂધ ને પાણી બી પાવું પડેગા, કેમ કે જે સ્વચ્છ બસડા હે એ જ તો ભવિષ્યમાં જઈને મોટી ગાય ને મોટી ભૈયા ને બેલ બનેગા આપણને. તો કહેવાનો મતલબ એ કે આ સબ વાત એવી હે કે જેનું આપણે ટેમ માટે ધ્યાન રાખંગા તો મને પૂરો વિશ્વાસ હે ભાઈજી કે આ વરસાદની ઋતુમાં જે અમારે પશુપાલક ભાઈને જે તકલીફ થાય, જે પશુને બીમારીને કારણે ન તે ખેતીવાડીનું કામ કરી શકે, ન દૂધણું હો તો પૈસાનું નુકસાન થાય, દૂધનું નુકસાન થાય,
1: આશા કરો કે હંગરી વાત એને ગમી હોંગા. આપનું ભી ધન્યવાદ કરો કે આપ અમારે કાર્યક્રમ થી જોડ્યા ને આપે અમને આટલી અચ્છી જાણકારી આપી.
0: બિલકુલ અંજલિભાઈ, આપને ભી ગણેમાન રામ રામ, કાર્યક્રમ હમરા સબ ભાઈ બહેનોને ભી રામ રામ. ને એક અરજ કરું ભાઈ બનો થી કે આ સોરા માટે જે બી વાતે થાય એને આપ હામરો, એને ગાંઠે કરો ને કોશિશ કરો કે એને અમલ બી લાવો ગા તો આપણે ફાયદાની વાત હે. તો આપે મને અહીં તેડ્યો ને ભાઈ બનો થી કે સોરાને માધ્યમે વાત કરવાનો જે મને
1: જાગૃતિ બુન જેમ કે અવડે આપણે વેસ્ટ મે કલ્યાણ કાકા જોડ્યો તક હતા ને એણે આપણને ઘણી અસલ તરીકા તકી ઘણા કાની વાતે બતાડી હે કે આપણે પશુનું ટીકાકરણ હરતે કરાવવું હે, આપણે જે બાળા મેં પશુને મીની રહો એ આપણને વ્યવસ્થા હરતે કરવી હે, એની સાથે પાણીની ને ખાવા પીવાની વ્યવસ્થા આપણને હરતે કરવી હોંગા. તો આશા કરો કે હંગરી વાતે આપણે ભાઈ બોનોની ગમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટો પડવાનું. તો સૂટો તો પડ પણ સાથે પહેલા હમરી લાયક ઓર ગીત ને મોરે પડો સૂટો.
2: હોવે

0: अंजलि बोल गीत तो आईशो पूरा नड़स गीत हाथे बड़ा सूट उम्मीद करो कि जे भी बातें रही कार्यक्रम खेतीबाड़ी माध्यम थे कि ये बातें आपने किसान भाई बोन ने गमी होंगा किसान भाई बोन आपने हमारो आज नो कार्यक्रम ने अनवे सलवारा गीत संगीत केवा लाग्या એના બારામાં પ્રાય સજાઓ આલી શકો આપણે અણા પતા માતે
1: હવે ભાઈ બોનું લખી લો મારું પતું અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે અમારું ફોન નંબર હે 9460051234
0: તો કિસાન ભાઈ પણ ફેરી મલંગા અણસ કાર્યક્રમમાં એકના વિષય નિહાતે તાર હુદી
1: રામ રામ રામ રામ

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે
1: હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા
0: પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
0: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન
1: હોવે કેમ કે ખૂન માં આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે
0: જલ્દી થકાન થવી શારીરિક કમજોરી યાદદાશ્ત માં કમી શ્વાસ ફૂલવું આ સબ એનિમિયા ના લક્ષણ હે
1: હોવે ભાઈ અને બોનુ આ લક્ષણ આપણને આપણે માં દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને એનિમિયા ની નિઃશુલ્ક જાંચ કરાવી શું
0: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળી નિઃશુલ્ક મળે હે
1: હોપે એનિમિયા થી બચવા બદલે આપણને ખવાના મે દાળ પત્તેદાર સબ્જી ગુડ બાજરા તિલ નીંબુ ને સંતરા ગોબી તરબૂચ આંવલા ટમાટર નું સેવન કરવું સુવે
0: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત
0: સેહત નું રાજ હું હે બોન
1: અસલ આદત ને સહી ખુરાક હે બોન જિંદગી પરબાત ની શરૂઆત પાણી થકી કરવું થોડું સુ વ્યાયામ ને તાત્કાળી ની જીવન જીવા ફળ સબ્જી રોજે ખા બીમારી ને દૂર ભગાવા જંક ફૂડ થકી દૂર રહ નીંદર પૂરી લ ને ખુશ રહ
0: હોવે સેહત હે અસલી ધન આપણું આ જીવન નો સહારો હે આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા
1: હોવે સ્વસ્થ રહો ખુશ રહો કેમ કે આ છે સેહત નું અસલી રાજ
0: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM

0: એવું કહેવાય જય વીરે એક બૈરું મજબૂત બને હે તય વીરે પૂરો પરિવાર મજબૂત બને હે પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી આવે હે અધિકાર થકી સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે એને મળે હે આત્મવિશ્વાસ રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત તો આવો બોલો આજે મળીને આવાજ ઉઠાવો એટલે હંગરી સૂર્યે હંગરી બોને હંગરી માય આપણા હકની જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે બોનને અધિકાર કેમ કે અધિકાર જ અસલી તાકાત હે
1: વાવર રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત
2: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर।

0: અંજલિબન ગીત ત્યાં ઇશ્યુ પૂરું અને ગીત બાદ એ વખત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરે હો આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ભાઈ બહેનો ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે અમે વાત કરવા વાળા હા કે ખુશ રહેવાની જે કલા હે આપણે કેમ ભૂલતા જઈ રહ્યા હો અંજલિબન આપણે દેખા હા કે આજનો યુગ એવો આધુનિક તકનીકી ને સુવિધાનો યુગ હે આપણે પાસે ઘણા અકાની સંસાધન ને બહેતર જીવનશૈલી ને મનોરંજન ના સાધન એવી બી આપણા કિને અનગિનત હે ફિર ભી આપણે દેખા હા કે એક સવાલ આપણે મન મેં આખો દંડો આવે હે અત્રે સુવિધા આપણા કઈ નહીં ફિર ભી આપણે જીવન મેં ખુશી કેમ નહીં રહેતી ભાઈ બનો આખીર આપણે જીવન મેં એવું કેમ હે ખુશ રહેવાની કલા આપણ કેમ ભૂલતા જઈ રહી હા અંજલિ બોલો આપણે દેખા હા કે આજના ટાઈમ મેં ઘણા મન કખીને અસલ ઘર હે અસલ નોકરી હે આધુનિક સંસાધન હે સામાજિક પ્રતિષ્ઠા હે સબ કુછ હે ફિર ભી મને જીવન મેં તનાવ ચિંતા ને અવસાદ ને એકલુપન હે વો બઢતું જઈ રહ્યું હે
1: હવે મનીષા બોલો આપે સહી કીધું આપણે દેખો હા કે ખુશી કોઈ વસ્તુ નથી જે આપણે બજાર થકી લઈ શકો આ એક એવી મનની અવસ્થા હે જે સંતોષ ને અસલ રિશ્તો ને અસલ સોચ ને જીવનની પ્રતિ સકારાત્મક દ્રષ્ટિકોણ થકી પેદા થાય હે પહેલાના ટાઈમમાં આપણે દેખતા હતા કે આપણે ઘણા કમ સંસાધન હતા તો ભી આપણે ખુશ રહેતા હતા પરિવારને હાથે બેઠતા ઉઠતા આપણે આય પાય વાળા જે મન કરે એને થકી મળતા ત્યોહાર મનાવતા તે પ્રકૃતિને વ્યસમે આપણે ટેમ વીતતું હતું એ નાની નાની ઉપલબ્ધિ માટે આપણે આનંદ લઈ લેતા હતા પણ આજના ટાઈમે સુવિધાએ તો વધી હે પણ સંતુષ્ટિ જે હે એ કમ થઈ ગઈ હે તો ભાઈ બહેનો આ વિરોધાભાસ આપણને સોચવા મેં મજબૂર કરે હે કે આખીર આપણે ખુશ રહેવાની કલા કેમ ભૂલતા જઈ રહ્યા આપણે દેખો હો કે આજના ટાઈમમાં ઘણા જે મનક હે એ કાંઈ ને કાંઈ ચીજ ને વાય દોડીશ નહીં કિને કિને વધારે પૈસા કમાવવા હે તો કિને વધારે પ્રતિષ્ઠા હાંસિલ કરવી હે તો કિને બીજા મન કથી આગળ નહીં કરવું હે અને દોર મેં અક્સર આપણે દેખો હો કે વર્તમાનની જે ખુશી હે એ આપણે વાય સુટી જાય હે ઘણી વખત એનું જે જીવન હે એની ચીજો માટે ધ્યાન એ આલી દે જે આપણે પાય નથી બલ્કિ જે આપણે પાય હે એની ચીજોનું આપણે કદર કરવું ભૂલી જહ તો આ આદત મનીષા બોન ધીરે ધીરે અસંતોષને જન્મ લે હે ને મન મેં હંમેશા એક અધૂરોપન રહે હે કે મારે જીવન મેં ખુશી નથી
0: હવે અંજલિ બોન આયસ અગર વાત કરે કે સોશિયલ મીડિયા હેવો આપણે જીવનને હેતે પ્રભાવિત કરી રહ્યું હે તો ભાઈ બોન આપણે દેખો હા કે સોશિયલ મીડિયા આપણે ઘણા કને લોકો ખતી જોડ્યું છે પણ એના આપણે જીવન માટે ઘણા કને નકારાત્મક પ્રભાવ ભી પડે હે મનગજી હી બિઝનેસ સફળતા ને ફરવા જવાનો ફોટો દેખીને ને આલિશાન જીવન દેખીને આપણે તુલના વણખતી કરવા માંડી છે હે ભાઈ બોનો કેવું ચાંગા કે વાસ્તવમાં સોશિયલ મીડિયા માટે આપણે દેખો હા વે દુનિયાની સચ્ચાઈ નથી હે પણ અંજલિ બોન આપણે દેખો હા કે લોક એવી અને વાસ્તવિકતા માની લે હે મનકન લાગવા માંડી જાય હે કે વણનું જીવન હે વણને બીજા લોકો કરતું કમ હે વી પસાડી રહી જી હે આગળી નથી વધી શકતું હે વણન જીવન મેં હે વો દુઃખ છે તો ભાઈ બોનો કેવું ચાંગા કે સોશિયલ મીડિયા માટે આપણે દેખો હવે પૂરી સચ્ચાઈ નથી બતાડતા હે
1: હવે મનીષા બોન આ સવે વાત કરા કે ખુશ રહેવાની કલા ભૂલવાના હો હો કારણ હે જેમ કે આપણે દેખો હો કે લગાતાર તુલનાની આદત જેમ કે આપે બતાડ્યું કે સોશિયલ મીડિયા માટે જે આધુનિક જીવનશૈલીની તુલનાની પ્રવૃત્તિ વધી રહી હે એને કારણ આ સમસ્યા પેદા થઈ રહી હે
0: હવે
1: આયસ આપણે દેખો હો કે અપેક્ષાઓનું વધવું જેમ જેમ સુવિધાએ વધી રહી હે એમ એમ અપેક્ષા ભી વધી રહી હે જે વખત આપણી અપેક્ષા પૂરી નથી થતી તો આપણે નિરાશા ને અસંતોષ પેદા થઈ સા ને ઘણી વખત એવું થા હે કે આપણે વર્તમાન મેં જીવું ભૂલી સહ ઘણો મનક જે હે એ અતીતની ગલતીઓ મેં ઉલછે રહે ને ભવિષ્યની ચિંતા કરવા લાગી સે હે અને કારણ આપણે જે વર્તમાનનો સુંદર ક્ષણ હે જે આપણે ખુશી આપણે નાલી શકી એનું ભી આનંદ આપણે નથી લઈ પાતા આજના ટાઈમમાં મનક જે હે એ કામ ને મોબાઈલમાં એટલો વ્યસ્ત થઈ ગયો હે કે પરિવારને જે દોસ્ત હે એને હાથે ગુણવત્તાપૂર્ણ સમય જે વિતાડવું જોઈએ એ ભી નથી વિતાડતા જેને કારણે આપણે રિશ્તો કમજોર પડી રહે ને ખુશી કમ થઈ રહી હે એને સાથે ભાઈ બહેનો કેવું ચંગા કે પ્રકૃતિ મનને શાંતિ હાલે હે પણ આજના ટાઈમમાં આપણે પ્રકૃતિ તકી ભી દૂરી કરી લીધી હે આપણે દેખો મનીષા બોન કે આપણને અને સબ ચીજોનું ધ્યાન રાખવું હે કે આપણે કૃતજ્ઞતાનો ભી અભાવ થઈ ગયો હે આપણને જે મળ્યું હે એને આપણે યાદ નથી રાખતો કે આપણને જે નથી મળ્યું એને આપણે આખું દાડી યાદ કરતા રહો જે આપણને મળી ગયું હે એનો આભાર વ્યક્ત કરવું આપણે ભૂલી સહ તો આ સબ કારણ હે જેની કારણ આપણે દેખો હો કે ખુશ રહેવાની જે ચીજે હે આપણે ભૂલતા સહી રહો
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી એને સાથે આપણે દેખો હો કે આ સબન કારણન વજે કતી દુષ્પરિણામ હે વીબી વધતા જઈ રહી હે આપણે દેખો હો કે માનસિક તણાવ હે વો ભી બઢતું જઈ રહ્યું હે લગાતાર અસંતોષ ની તુલના આપણ દેખો હો વેણાખતી આપણે માનસિક શાંતિ હે વે પ્રભાવિત થઈ રહી હે રિશ્તો દૂરી હે વે બળી રહી હે ભાઈ બોનો જયારે મનક ખુશ નહીં રહેગા તે વણાખતી આપણે વ્યવહાર ને આપણા ઘરના રિશ્તા હે વી પ્રભાવિત થાય હે एक आ भी है कि आत्मविश्वास की कमी ही अंजलि बुन आ भी बढ़ती जा रही है। बीजे खतिया अपन खुद की तुलना कर रहे इन खतिया अपन देखो हाँ कि अपने खुद की खूबी ही वर्णन अपन भूली जा हाँ
1: खुश रहेवानी कला हर ते आपणे पासे लाई शको तो भाईन बोनो नानी नानी वात माते आपणानी खुशीने ओळखवू होका केमके हर पल आपणानी कोई ने कोई खुशी तो आले छे पर बात नी ताजी हवा परिवार ने हाथे खावानू खावू कया मनक नी मुस्कान बनी जावू सूर नी हसी आ सब खुशियों स्त्रोत है। हर व्यक्ति भाई बहनों जीवन में अलग रहे है इतले अपने ने तुलना करवो बंद कर देवो है ने इन की प्रेरणा लेवी है विजन नी तुलना ने वजह अगर अपने इनंत की प्रेरणा लंगा तो अपने मन जो है ई खुशी महसूस करेगा। इन्हें साथ भाई बहनों कृतज्ञता नो अभ्यास करवो है हर एनी बात ने अपने याद करवो है जेना अपने आभारी हो आ आदत अपने मन में सकारात्मकता ने बनावी ने राखे है। खुशी अक्सर भाई बहनों मन का तकीस मले है एटले आपणे आपणा परिवार मित्र ने पड़ोसी तकी हली मली ने रहेवू सुवे प्रकृति ने हाथे टाइम वितावो है क्योंकि प्रकृति तकी मलवावाळी जी चीजे है ही आपणे मन ने शांत करे है। भविष्य नी योजना बनावी है ने वर्तमान नु आनंद जे है ई एणी तरीका तकी लेवो होगा। विजन नी मदद करीने संतोष मले है एटले आपणे विजन नी जी उपलब्धि है एणाने देखवो है ने एना नो सहयोग करवो है। अगर कया मनक ने आपनी जरूरत होए अगर आपणे एनी मदद करो तो आपणे देखो हो के आ सेवा सहयोग नी जे भावना है ई आपणा ने एक अलग ज खुशी महसूस करावे है।
0: होवे अंजली बोन एने साथे भाई बोन ने केवू चांगा के वणने ने वर्तमान में जीवू हेकू है। खुशी नो सबको तो मोटू रहस्य भाई बोनो है आपणे वर्तमान क्षण में जीवू है अतीत नी गलती अने भविष्य नी चिंता ने बजाय आपणे अणा क्षण नो आनंद लेवो है। एने साथे भाई बोनो आपणे तुलना बीजा खती नती करवी है। अगर अंजलि बोन आपण देखो हां कि आपणे तुलना बीजा हाथे करो हां ते आपणे खुद नी खूबी ने आपण भूली जा हां एटले भाई बोनो सबको ती पहले आपणे तुलना बंद करवी है। प्रतिदिन आपणे खुद ने भी समय आलवो है ने आपणे घर वाला ने भी टाइम आलवो है ने वणा हाथे मलीने आपणे वातचीत करवी है। आपणी समस्या हूँ थई रही है आपणे हैन कारण खती आपणे मानसिक तनाव ने आ सब बढ़तू जाई रही है वी वाते भी आपणे घरवाला खती साझा करवी है जेन खती आपणे देखा हां कि आपणे मन ने शांति मिलेगा ने आपणे खुशी भी मिलेगा।
1: हवे मनीषा बोन भाई बोनो ने अंत में इस केवू चंगा कि खुश रहेवानी कला जे है ई आपणे एटलम नथी भूली रह कि खुशी कम थई गई है बल्कि एटलम भूली रह केम कि आपणे एने गलत जगह खोदवानी कोशिश करी रहो। सच्ची खुशी तुलना में नती संतोष में है संपत्ति में नती संबंध में है भागदौड़ में नती संतुलन में है ने भविष्य में नती वर्तमान में है। अगर जीवन में केवल आपणे सफल बनवू नती चाहतो बल्कि खुशहाल रहेवानी कोशिश करवू जई रहो तो एने बदले आपणे आपणे जीवन ने सुंदर बनाववू होगा जेन ते के आपणो मन शांत रहेगा रिश्ता मजबूत थायेगा ने आपणे चेहरा माते मुस्कान हमेशा बनी टकी रहेगा। बाइन मोनो खुशी घणी मोटी चीज में नती बल्कि नानी नानी वात में छिपी टकी रहे है बस फरक ई से के आपणे इने हरते ओरकी रहो।
0: हवे अंजलि बोन तो कार्यक्रम ने माध्यम कती आपणे भाई बोन कती अणा विषय माते घणा काने वाती थई गई है ने हवे आपण देखी रहे है कि टेम भी थई जो है आपणे कार्यक्रम कती सूटो पड़वानो सूटो ते पड़े पण जाते कती पहेल आपणे भाई बोन ने कार्यक्रम नो पतो आपण वताड़ी द।
1: हवे तो भाई बोन लखी लो अमारू पतो अमारू पतो है कार्यक्रम समस्या समाधान वागर रेडियो 90.8 FM मुकाम पोस्ट कुपड़ा वाकथरा कैंपस बांसवाड़ा राजस्थान। हमारो पिन कोड नंबर है 327001। अजी वधारे जानकारी बल्ले आप हमने फोन करी शको अमारे अणा फोन नंबर माते अमारो फोन नंबर है 9460051234।
0: तो भाई बहनों फेरे मलंगा अणास कार्यक्रम में अणास टेम माते एक नवा विषय ने हाती तार हुदी राम राम
2: राम राम, राम, राम।

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે. શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: कार्यक्रम खेतीवाड़ी हमरवारा हंग्र भाई बुनों ने आपनी बोन अंजलि
1: ने आपनी बोन जागृति नु
0: राम राम। भाई बोनो आप हम रेडियो हो आपो सामुदायिक रेडियो वागर रेडियो 90.8 FM माते ने आप सबनु घणमान स्वागत करो हो अमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में।
1: હવે ભાઈ બોન લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ખેતીવાડીની એક નવા વિષયને હાથે। આજના કાર્યક્રમને માધ્યમથી કે અમે વાતે કરવા રહ્યા કે બારિશના દાડામાં પશુની દેખભાલ આપણે હાથે કરી શકા, તો આ વિષય માટે આજે આપણે વાતે તો કરંગા, પણ કાર્યક્રમની શરૂઆતમાં આપણે હમરે લાગી મોરે કર આપણી વાતે।
0: હવે તો ભાઈ બોનું આપ હમર તરે જો આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માટે।

0: અંજલિ બોલ, ગીત તો આવી શું પૂરું અને ગીતને બાદ એક વખત ફેરી આપણે કિસાન ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરા હા આજના કાર્યક્રમ ખેતીવાડીમે. ને જેમ કે ગીત થકી પહેલાં આપણે વિષય બતાડ્યું હતું કે આજના આ કાર્યક્રમને માધ્યમ થકી આપણે વાતે રહેવા વાળી હે કે આ બારિશના દાડા શરૂ થઈ ગયા હે, તો બારિશના દાડામાં આપણે પશુનું પ્રબંધન હરતે કરી શકા ને દેખભાલ હરતે કરી શકા. તો આના વિશેની જાણકારી આલવા પહેલે આજે આપણે સ્ટુડિયોમાં કલ્યાણ કાકા આવ્યા હે, એ આપણને બતાડેગા કે પશુની દેખભાલ આપણે હરતે કરવી હે. તો પહેલે હાંભળી લાણાની વાત ને મોરી કરા આપણી વાત એમ.
1: હોપે, રામ રામ કલ્યાણ કાકા.
2: રામ રામ અંજલિભાઈજી. રામ રામ
1: કલ્યાણ કાકા, આપનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આપ ટેમ ટેમ માટે અમારે કાર્યક્રમ થકી જોડો હો ને આપણે કિસાન ભાઈ બહેનોની ખેતીવાડી થકી જોડી પશુપાલન થકી જોડી ઘણા આકારની જાણકારી આલો હો, તો આજે આપણે કાર્યક્રમની વાતચીતનો વિષય રહેગા કે બારિશનો જે મોસમ આવી રહ્યો હે એનમે આપણે જે પશુ હે એણમે કઈ કઈ બીમારી થા ને હરતે એણની બીમારીઓનો આપણે બચાવ કરી શક. તો સપ્તકી પહેલે આપ અમને એ સ્વતાડો કે આજે બારિશનો મોસમ હે એનમે પશુની સેહતનો ધ્યાન આપણને હરતે રાખવું હે.
2: અંજલિભાઈ, બડી તાજી વાત કરી. દેખો વરસાદનો મોસમ
1: હવે
2: ધર આપણે વાત કરું કે વરસાદ આવે એ ખેતીવાડી બદલે બહુ ખુશી લઈને આવે. કિસાન ભાઈએ બદલે યા એમ કહી શકે કે પૂરી જીવ ને જગત બે બદલે ઘણી ખુશી લાવે. પણ ભાઈજી પશુપાલન ભાઈ હે એને બદલે થોડી તકલીફ પડે. કુછ વાત એવી થઈ જાય જેને લઈને એને પશુઓને પાલન કરવું એને નિગરાની સાવધાની રાખવી બડી તકલીફમાં પડી જાય. આપણે સબ જાણો કે આના વરસાદના મોસમે સારે અડી નમી વધી જાય, ભેજ આવી જાય, કીસડ થઈ જાય ને ઘણા પ્રકારના જે જીવાણુ ને વાયરસ રહે ને પરજીવી જેને આપણે ઘણા વાત નથી કહેતા કે ગાયન અને બેને આસરો ઉપર પેલો બગાય લાગી જાય, આમને લાગી જાય, કઈ પ્રકારની એવી પરજીવી રહી છોટી જાય તો એ હું કરે કે તેજી થકી ફેલાઈ જાય. એને ફેલવાનું કોઈ ટેમ નથી, તો એના થકી હું થાય કે પશુઓમાં કઈ પ્રકારની બીમારી થઈ જાય ભાઈજી. તો આજે આપણે સૌ પહેલી એ જ વાત કરંગા કે આ વરસાદના મોસમમાં પશુઓને બીમારી થકી આપણે હેરતે બસાવવા. કહેવાનો મતલબ એ કે અગર બહેતર દેખભાલ કરંગા આપણે તો થઈ શકે અડધી સમસ્યા તો આમ જ સમાપ્ત થઈ જાય.
1: હવે હવે
2: તો સૌ પહેલ તો એ વાત યાદ રાખવાની હે કે જે આપણે પશુઓને બાંધો એ જગા ઘણી ગીલી રહી જાય.
1: હવે
2: નમી તો સારાડી રહેશ પણ જે કોળ કહું આપણે જે પશુ સાલા કહું એ આપણે ભીની થઈ જાય. તો ઘણા વખત હું થાય કે પશુઓને તાપ બી નહીં મળે. આવી દશામાં હું થાય કે રોગ જે ફેલાવે એ જીવાણુ ને કીટ એ જલ્દી વધી જાય, ખૂબ તેજી થઈ ગઈ વધી. તો અગર ટેમ રહેતે જો આપણે સાવધાની નહીં રાખો તો આપણે જે પશુ એ બીમાર પડી શકે. બીમાર પડેગા તેનાથી દૂધનું ઉત્પાદન કમ થઈ શકે ને આપણે બહુ મોટું નુકસાન બી થઈ શકે, પૈસાનું નુકસાન. તો એના રૂ કરવું પડે કે આપણે જે પશુશાલા જેને આપણે કોડ કહો એને આપણે સાફ રાખવાની અને હુકી રાખવી. કેમ કે એના થકી હું થાકા કે પશુશાલા સાફ રહેગા તો કિસણ નહીં થાકા, હુકી રહેગા તેના મેં જીવાણુ નહીં પણ પેંગા. તો એના રૂ હું કરવાનું હોય કે પશુશાલા મેં પાણી જમા ને થવા
1: દેવાનું.
2: એનો જે ફર્શ રહે એને હુકો રાખો. આપણે આપ તો જાણો છો કે ભાઈ બહેનો કરે કે વાયદો વારી લે એના બાદ એના વાની સાટે.
1: હવે
2: વાની સાટે તો કહું કે કોરું થઈ જાય થોડું.
1: હવે
2: ગોબર ને ગંદકી રહે એને નિયમિત સફાઈ આપણે કરી જ રહ્યા. ઘણા વખત આપણે ઝીલું લેટ થઈ શકે બહેનને પણ એ કોડ ની સફાઈ વાયદો વારવું ને છોડે.
1: હવે
2: બીજી વાત, નિયમિત સફાઈ તો કરી જ રહ્યા પણ જે પાણી નીકળે પાણીનું કારણ એ કે જયારે હેતી રાતર બે દાડો બધા પેશાબ કરે તેના પેશાબ ને નિકાસી બહુ અચ્છી હોવી જોઈએ. કેમ કે અગર એ પાણી નિકાસી નું ધ્યાન નહીં રાખંગા તો એ ઘણી મોટી સમસ્યા આપણા રૂપે પેદા કરી શકે.
1: હવે કલ્યાણ કાકા આપે સહી કીધું, જેમ કે આપ બતાડી રહો કે આપણે જે પશુ હે એને જે પશુશાલા હે એ આપણે નમીને હોવી જોઈએ ને ઘણા આકારની વાતોનું આપણને ધ્યાન રાખવું હે. તો આયસ હું જાણવું ચાહુંગા કે પાણી ને સંતુલિત આહારની દેખરેખ આપણને હરતે કરવી હે.
2: જાણે છે કે વરસાદના દાડામાં પીવાનું પાણી રહી હું થાય કે ગંદુ થઈ જાય, ડોરું થઈ જાય એમ ને કે આપણે ડોરું થવાનું મતલબ દૂષિત થઈ જાય એમ કહી શકાય આપણે. તેનાથી ઘણી બીમારી ફેલી.
1: હવે
2: સૌ પહેલથી યાદ રાખવાનું કે પશુઓને આપણે સાફ ને તાજા તાજા એટલે તરત હેન્ડપંપ થકી યા કઈ બી તરીકે થકી ભરીને એવું નહીં કે ટંકીમાં ભર્યું પડ્યું હોય યા બાંધને ઉગાડવું પડ્યું હોય એ પાણી આપણે પાઈ દઉં. પહેલી વાત તો પશુઓને સાફ ને તાજો પાણી હાલવાનું હોય. બીજી વાત, હું તો ઘણા વખત આપણા પશુને સારો તો નાખી દઉં પણ ધ્યાન નહીં રહેતું હોય, તો હળ્યો કર્યો ને જેના પર ઉબ આવી ગયો, જેને આપણે ફફુંદી કહો, એવો કોઈ સારો હતી પશુને ખવડાવવાનું. જે હરો ચારો રહે એને બી સંતુલિત માત્રામાં હાલવાનું. આપણે કહે ને ઘણા વખત હરીચાર ખૂબ ખાઈ જા તો ડોબું હોય, ગાય હોય, ગુદો હોય, મેણાઈ જા, એમ બી કહો હરો ચાલો સંતુલિત માત્રામાં હાલવાનો હોય. એના જે એને ખનિજ મિશ્રણ ને લોણ રહે, નમક નો ઉપયોગ આપણે પૂરો કરવો પડેગા. તો પૌષ્ટિક ભોજન થકી હું તાકા કે પશુઓમાં જે રોગ પ્રતિરોધક ક્ષમતા હે એ વધી જાગા. તો નાની નાની વાત માં થોડી સી લાપરવાહી યા ટાળ લાગવા થકી બીમાર
0: નહીં પડેગા. હોપે
2: ને સબથી મોટી વાત બેનજી કે આપણે શું કરવાનું હે અંજલિભાઈજી, કે તેમ માટે ટીકાકરણ કરવું પડે.
0: હોવે
2: કેમ કે વરસાદના મોસમમાં ઘણી ખરી બીમારી એવી હે જેનો ખતરો વધી જાય.
0: હોવે
2: જરૂરી નહીં કે હર પેલાને થઈ જાય પણ ખતરો વધી જાય તેનો, જેમ કે ગલગોટું હે, લંગડો બુખાર હે, ખૂર પકા, મુંહ પકા હે, આની બીમારી થકી બચાવવાનું સપ્તકી તાજો તરીકો કે ટેમ માટે આપણે ટીકા લગાડો. ટીકા લગાડવાનું આપણે વધારે કઈ પરેશાની નહીં કરવી પડેગા. આપણે આહે પાહે જે ભી પશુ ચિકિત્સક હે યા પશુ ચિકિત્સા કેન્દ્ર હે જેને આપણે સબ સેન્ટર કહો, વાં જઈ ને એનો ટીકાકરણ કરાવવો.
0: હવે
2: ઘણા વખત એવી થાય કે રહેતો ગામ તૈયાર રહે તો અમારા પૂરી ટીમ આવે પશુ ચિકિત્સાની, એ ગામમાં આવીને આપણે સહયોગ કરી શકે.
0: હવે કલ્યાણ કાકા આપે સહી કીધું, તો આપ જેમ કે વધારી રહો હો કે આપણાને ટાઈમ માટે ટીકાકરણ કરાવવું બી જરૂરી હે, ને આપણે દેખો હો કે આ જે સાટાનો મોસમ આવે ઇનમે ઘણા આકારના કીટ પતંગ ને મચ્છર બી થાય હે, જેમ કે આપે શરૂઆત મિસ કીધું તો, તો આંત કી આપણે હરતે બચાવ કરવો હોગા.
2: ભાઈજી સીધી વાત હે કે સબુ પહેલો કામ જ એ કે પાણી એક એવી ચીજ હે એ અગર જો જમા થઈ ગયું આપણે જે કોડ હે એને આહે પાહે યા બાંધને, આપણે તો અગાસિયા મેં યા પાસ પાયલા આંગણે એવા આપણે ઘરે રહી ઘરે ઉગાડો ઉગાડો બી રહી, ઘણા વખત હું થાય કે આપણે ઢારમે બી સાપને બાંધો, તો એને આય પાય પાણી ભેગું નહીં થવું જોઈએ. અગર આય પાય પાણી ભેગું થઈ ગયું તો વાં કરી હું થાય કે મક્ખી ને મચ્છર થઈ જશે. તો ઘણાવારું જે કીટનાશક દવાઈ અહીં જે મચ્છર ને એને આણંદ કીટ થી દવાઈ કરી એ આપણા પાસે જૈવિક દવાઈ અહીં ખાસ કરીને એ ધ્યાન રાખવાનું હે, તેની જૈવિક દવાઈનો છિડકાવ કરો જેનાથી મક્કી અને માસ્ટર ભેગા નહીં થાય. કેમ કે આ માક અને મસ્ત્ર આ બે એવું હે કે જે પશુઓને કઈ પ્રકારની બીમારી લઈ જાય આનાથી જ બીમારી ફેલાય.
0: હવે
2: બીજી વાત કે હવે વરસાદનો ટાઈમ હે તો આપણે સપટને બેનમોને જોવે, અગર એ ભેની ગયા તો તકલીફ થાય, લગાતાર અગર ભેની જાયગા તો એને શરદી બુખાર ને એને સાંભળાને રોગ બી થઈ શકે.
0: હવે
2: તો એ ધ્યાન રાખવું કે અગર પશુ ભેની જા તેને તરત જે હુકુ જગાય આપણે ગરમી એ રાખવું, શરીરને સાફ કપડા થકી પોસવું બી પડેગા. એમને કે તમે ભીની ગયું તો લાવીને કોડમ ઉભું કરી દીધું એને પોસવું પડે, કેમ કે એને જે શરીર માટે વાલ રહે એના પાણી ભરાઈ થતું રહે ને એને પૂરો આરામ કરવો દેવો. કેમ કે રોગના જે શરૂઆત લક્ષણ રહે એને આપણને પહેચાનવું પડેગા. અગર નહીં પહેચાનેગા ને અગર રોગ વધી જાગા તો આપણને તકલીફ મોટી થઈ જાગા. ને શરૂઆતી જે લક્ષણ હે એનું ધ્યાન રાખવું પડે કે આપણે એ દેખવાનું કે આપણે જે પશુ હે ઘરમાં અગર એ સારો કમ ખાઈ રહ્યું હોય, સુસ્ત લાગી રહ્યું હોય, યાને બુખાર હે, ખાંસી આવે યા સાંસ લેવામાં પરેશાની હે તો તરત આપણને દાંડા ડાક્ટર થકી મળવું પડેગા. પશુ ચિકિત્સક જેને કહો આપણે એ જેને સંપર્ક કરવો પડેગા. ને બીમારીની શરૂઆત પહેચાન હે એ બહુ મોટું નુકસાન એ રોકી શકે ભાઈજી.
0: હવે
2: કેમ કે આપણે અગર ધ્યાન નહીં દંગા તો એના પશુનું જાન બી
0: સલી જાગા. હવે
2: ને ખાસ કરીને ભાઈજી આ જે નાના બછડા હે એને તો વિશેષ ધ્યાન રાખવું પડેગા. જેમ નાના સૂરનું ધ્યાન રાખે મોસમ મેં વરસાદના મોસમ મેં એમ નાના બછડાનું ધ્યાન રાખવું પડેગા. કેમ કે વરસાદના મોસમ હોતા કે જે નાના બછડા રહે એ જડ બાંધા થઈ જાય તો સૌ પહેલા તેવા તો હુકી જગામાં રાખવાનું, એને કોડ મેને રાખવાના, પછી ટાળી હવા આવતી હોય યા ભેજ આવતો હોય એ થકી એને વેગ્ર રાખવાના. પહેલાં એને માનું બરાબર સ્વચ્છ દૂધ ને પાણી બી પાવવું પડેગા. કેમ કે જે સ્વચ્છ બછડા હે એ જ તો ભવિષ્યમાં જઈને મોટી ગાય ને મોટી ભેંસ ને બૈલ બનેગા આપણને. તો કહેવાનો મતલબ એ કે આ સબ વાત એવી હે કે જેનો આપણે ટેમ માટે ધ્યાન રાખંગા તો મને પૂરો વિશ્વાસ હે ભાઈજી કે આ વરસાદની ઋતુમાં જે અમારે પશુપાલક ભાઈને જે તકલીફ થાય, જે પશુને બીમારીને કારણે ન થાય ખેતીવાડીનું કામ કરી શકે, ન દૂધણું હો તો પૈસાનું નુકસાન થાય, દૂધનું નુકસાન થાય,
0: ધ્યાન રાખવું હે. આશા કરો હો કે હંગરી વાતે એના કમી હોગા, ને આપનું ભી ધન્યવાદ કરો હો કે આપ અમારે કાર્યક્રમ થી જોડ્યા ને આપે અમને આટલી અચ્છી જાણકારી આપી.
2: બિલકુલ અંજલિભાઈ, આપને ભી ઘણે માન રામ રામ, કાર્યક્રમ હમરો સબ ભાઈ બહેનોને ભી રામ રામ ને એક અરજ કરું ભાઈ બનો કે આ સોરા માટે જે બી વાતે થાય એને આપ હામરો, એને ગાંઠે કરો અને કોશિશ કરો કે એને અમલ પે લાવો ગા, તો આપણે ફાયદાની વાત હે. તો આપે મને અહીં તેડ્યો ને ભાઈ બનો કે સોરાને માધ્યમે વાત કરવાનો જે મને
0: વ્યવસ્થા હરતે કરવી હે, એની સાથે પાણીની ને ખાવા પીવાની વ્યવસ્થા આપણને હરતે કરવી હોંગા. તો આશા કરો હો કે હંગરી વાતે આપણે ભાઈ બુનો ની ગમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટો પડવાનું. તો સૂટો તો પડ, પણ સાથે પહેલા હમરી લાયક ઓર ગીત ને મોરે પડો સૂટો.
1: હોવે

0: अंजलि बोल गीत आयुषपुर नड़स गीत हाथे बड़ा सूट उम्मीद करो कि जे भी बातें रही कार्यक्रम खेतीवाड़ी माध्यम थे कि ये बातें आपने किसान भाई बोन ने गमी होंगा किसान भाई बोन आपने हमारो आज नो कार्यक्रम ने अनवे सलवारा गीत संगीत केवा लाग्या એના બારામાં પ્રાય સજાઓ આલી શકો આપણે અણા પતા માટે
1: હવે ભાઈન બોનું લખી લો મારું પતુ અમારું પતુ હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 એફએમ મુકામ પોસ્ટ કોપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે અમારું ફોન નંબર હે 9460051234
0: તો કિસાન ભાઈ પણ ફેરી મલંગા અણાસ કાર્યક્રમમાં એકના વિષય નિહાતે તાર હુદી
1: રામ રામ રામ રામ

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણની કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવન દાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: અંજલિ બોન ગીત ત્યાં આવીશું પૂરું, અને આ ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બોનોનું સ્વાગત કરો. આપણે આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જીમકી ભાઈ બોનો ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે અમે વાત કરવા વાળા હા કે ખુશ રહેવાની જે કલા હે આપણ કેમ ભૂલતા જઈ રહી હ. અંજલિ બોન આપણે દેખા હા કે આજનો યુગ એવો આધુનિક તકનીકી ને સુવિધાનો યુગ હે. આપણે પાસે ઘણા અકાની સંસાધન ને બહેતર જીવનશૈલી ને મનોરંજન ના સાધન એવી બી આપણે કે અનગિનત હેમ. ફેર બી આપણે દેખા હા કે એક સવાલ આપણે મનમાં આખો દંડો આવે હેમ, અત્રે સુવિધા આપણે કઈ નહીં, ફેર બી આપણે જીવનમાં ખુશી કેમ નહીં રહેતી એમ. ભાઈ બોનો આખીર આપણે જીવનમાં એવું કેમ હે, ખુશ રહેવાની કલા આપણે કેમ ભૂલતા જઈ રહી હમ. અંજલિ બોન આપણે દેખા હા કે આજના ટાઈમમાં ઘણા મન કહીને અસલ ઘર હે, અસલ નોકરી હે, આધુનિક સંસાધન હે, સામાજિક પ્રતિષ્ઠા હે, સબ કુછ હે, ફેર ભી વણને જીવનમાં તનાવ, ચિંતા અને અવસાદ ને એકલુપન હે વો બઢતું જઈ રહ્યું હે.
1: હવે મનીષા બોન આપે સહી કીધું, આપણે દેખો હો કે ખુશી કોઈ વસ્તુ નથી જે આપણે બજાર થકી લઈ શકો. આ એક એવી મનની અવસ્થા હે જે સંતોષ ને અસલ રિશ્તા ને અસલ સોચ ને જીવનની પ્રતિ સકારાત્મક દ્રષ્ટિકોણ થકી પેદા થાય હે. પહેલાના ટાઈમમાં આપણે દેખતા હતા કે આપણે ઘણા કમ સંસાધન હતા તો ભી આપણે ખુશ રહેતા હતા. પરિવાર ને હાથે બેઠતા ઉઠતા, આપણે આ પાય વાળા જે મન કરે એને થકી મળતા, ત્યોહાર મનાવતા, તે પ્રકૃતિને વ્યસમે આપણે ટેમ વીતતું હતું. નાની નાની ઉપલબ્ધિ માટે આપણે આનંદ લઈ લેતા હતા. પણ આજના ટાઈમે સુવિધાએ તો વધી હે, પણ સંતુષ્ટિ જે હે એ કમ થઈ ગઈ હે. તો ભાઈનબુનો આ વિરોધાભાસ આપણને સોચવામાં મજબૂર કરે હે કે આખીર આપણે ખુશ રહેવાની કલા કેમ ભૂલતા જઈ રહ્યા. આપણે દેખો હો કે આજના ટાઈમમાં ઘણા જે મનક હે એ કાંઈ ને કાંઈ ચીજ ને વાય દોડીશ નહીં, કેને કે વધારે પૈસા કમાવવા હે, તો કેને વધારે પ્રતિષ્ઠા હાસિલ કરવી હે, તો કેને બીજા મન કતકી અગાડી નીકળવું હે. અને દોર મેં અક્સર આપણે દેખો હો કે વર્તમાનની જે ખુશી હે એ આપણે વાય સુટી જાય હે. ઘણી વખત એનું જે જીવન હે એની ચીજો માટે ધ્યાન એ આલી દે જે આપણે પાય નથી, બલકી જે આપણે પાય હે એની ચીજોનું આપણે કદર કરવું ભૂલી જાહ. તો આ આદત મનીષા બોન ધીરે ધીરે અસંતોષને જન્મ લે હે ને મન મેં હંમેશા એક અધૂરોપન રહે હે કે મારા જીવન મેં ખુશી નથી.
0: હવે અંજલિ બોન આયસ અગર વાત કરો કે સોશિયલ મીડિયા હેવો આપણે જીવનને હેતે પ્રભાવિત કરી રહ્યું હે, તો ભાઈ બોન આપણે દેખો હા કે સોશિયલ મીડિયા આપણે ઘણા કને લોકો ખાતે જોડ્યું છે, પણ એના આપણે જીવન માટે ઘણા કના નકારાત્મક પ્રભાવ ભી પડે હે. મનગજી હે ભી બિઝનેસ સફળતા ને ફરવા જવાનો ફોટો દેખીને ને આલિશાન જીવન દેખીને આપણે તુલના વણખતી કરવા માંડી છે હે. ભાઈ બોનો કેવું ચાંગા કે વાસ્તવમાં સોશિયલ મીડિયા માટે આપણે દેખ હ વે દુનિયાની સચ્ચાઈ નથી હેમ. પણ અંજલિ બોન આપણે દેખ હ કે લોક એવી અને વાસ્તવિકતા માની લે હેમ. મનકન લાગવા માંડી જાય હે કે વણનું જીવન હે વણને બીજા લોકો કરતું કમ હે, વી પસાડી રહે છે હે, અગાડી નથી વધી શકતું હે, વણન જીવન મેં હે વો દુઃખ છે. તો ભાઈ બોનો કેવું ચાંગા કે સોશિયલ મીડિયા માટે આપણે દેખ હવે પૂરી સચ્ચાઈ નથી બતાડતા હે.
1: હવે મનીષા બોન આ સવે વાત કરો કે ખુશ રહેવાની કલા ભૂલવાના હું હું કારણ હે, જેમ કે આપણે દેખ હો કે લગાતાર તુલનાની આદત, જેમ કે આપે બતાડ્યું કે સોશિયલ મીડિયા માટે જે આધુનિક જીવનશૈલીની તુલનાની પ્રવૃત્તિ વધી રહી હે એને કારણે આ સમસ્યા પેદા થઈ રહી હે.
0: હવે
1: આયસ આપણે દેખો હો કે અપેક્ષાઓનું વધવું, જેમ જેમ સુવિધાએ વધી રહી હે એમ એમ અપેક્ષા ભી વધી રહી હે. જે વખત આપણી અપેક્ષા પૂરી નથી થતી તો આપણે નિરાશા ને અસંતોષ પેદા થઈ સા, ને ઘણી વખત એવું થા હે કે આપણે વર્તમાનમાં જીવવું ભૂલી સહ. ઘણો મનક જે હે એ અતીતની ગલતીઓ મેં ઉલછે રહે હે ને ભવિષ્યની ચિંતા કરવા લાગી છે હે. અને કારણ આપણે જે વર્તમાનનો સુંદર ક્ષણ હે જે આપણે ખુશી આપણે નાલી શકીએ એનું ભી આનંદ આપણે નથી લઈ પાતા. આજના ટાઈમમાં મનક જે હે એ કામ ને મોબાઈલમાં એટલો વ્યસ્ત થઈ ગયો હે કે પરિવારને જે દોસ્ત હે એના હાથે ગુણવત્તાપૂર્ણ સમય જે વિતાડવું જોઈએ એ ભી નથી વિતાડતા, જેને કારણે આપણે રિશ્તો કમજોર પડી રહે ને ખુશી કમ થઈ રહી હે. એને સાથે ભાઈ બોનો કેવું ચંગા કે પ્રકૃતિ મનને શાંતિ હાલે હે, પણ આજના ટાઈમમાં આપણે પ્રકૃતિ તકી ભી દૂરી કરી લીધી હે. આપણે દેખો હો મનીષા બોન કે આપણને અને સબ ચીજોનું ધ્યાન રાખવું હે કે આપણે કૃતજ્ઞતાનું ભી અભાવ થઈ ગયું હે. આપણને જે મળ્યું હે એને આપણે યાદ નથી રાખતા, કે આપણને જે નથી મળ્યું એને આપણે આખું દાડી યાદ કરતા રહો. જે આપણને મળી ગયું હે એનું આભાર વ્યક્ત કરવું આપણે ભૂલી જહ. તો આ સબ કારણ હે જેને કારણે આપણે દીક હ કે ખુશ રહેવાની જે ચીજે હે આપણે ભૂલતા સહી રહો.
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી, એને સાથે આપણે દેખા હા કે આ સબન કારણન વજે ખતી દુષ્પરિણામ હે વિભી વધતા જઈ રહી હે. આપણે દેખા હા કે માનસિક તણાવ હે વો ભી બઢતું જઈ રહ્યું હે. લગાતાર અસંતોષ ની તુલના આપણ દેખ હો વેણાખતી આપણે માનસિક શાંતિ હે વે પ્રભાવિત થઈ રહી હે. રિશ્તો દૂરી હે વે બળી રહી હે. ભાઈ બોનો જયારે મનક ખુશ નહીં રહેગા તે વણાખતી આપણે વ્યવહાર ને આપણે ઘરના રિશ્તા હે વે ભી પ્રભાવિત થાય હે. એક આ ભી હે કે આત્મવિશ્વાસની કમી હી અંજલિ બુન આ ભી બઢતી જઈ રહી હે બીજે ખતે આપણ ખુદની તુલના કરો તે એણ ખતે આપણ દેખો હા કે આપણી ખુદની ખૂબી હે વર્ણને આપણ ભૂલી જા હા ઘણા ખતે આપણ દેખો હા કે આપણી જીવનની છોટી છોટી ખુશી રહી વર્ણને આપણ મહત્વ નથી આલતો હા
1: હવે મનીષા પણ આપે સહી કીધું તો જેમ કે આપે બતાડ્યું કે આના દુષ્પરિણામ હું હે આ સવે વાત કરો કે ખુશ રહેવાની કલા હરતે આપણે પાસે લાવી શકો તો ભાઈ બોનો નાની નાની વાત માટે આપણાની ખુશીને ઓળખવું હોકા કેમ કે હર પલ આપણને કોઈ ને કોઈ ખુશી તો આલે છે પરબાતની તાજી હવા પરિવારને હાથે ખાવાનું ખાવવું કયા મનકની મુસ્કાન બની જવું સૂર્યની હસી આ સબ ખુશીનો સ્ત્રોત હે હર વ્યક્તિ ભાઈ બોનો જીવનમાં અલગ રહે હે એટલે આપણને તુલના કરવું બંધ કરી દેવું હે ને એનથી પ્રેરણા લેવી હે વિઝનની તુલનાની વચ્ચે અગર આપણે એનાથી પ્રેરણા લંગા તો આપણે મન જે હે ઈ ખુશી મહેસૂસ કરેગા એની સાથે ભાઈ બોનો કૃતજ્ઞતાનો અભ્યાસ કરવો હે હર એની વાતને આપણને યાદ કરવું હે જેના આપણે આભારી હ આ આદત આપણા મનમાં સકારાત્મકતાને બનાવીને રાખે હે ખુશી અક્ષર ભાઈ બોનો મન કા તકીસ મળે હે એટલે આપણને આપણા પરિવાર મિત્ર અને પડોશી તકી હલીમલીને રહેવું સુવે પ્રકૃતિને હાથે ટાઈમ વિતાડવું હે કેમ કે પ્રકૃતિ તકી મળવાવાળી જે ચીજે હે આપણા મનને શાંત કરે હે ભવિષ્યની યોજના બનાવી હે ને વર્તમાનનું આનંદ જે હે ઈ એણી તરીકા તકી લેવો હોકા વિઝનની મદદ કરીને સંતોષ મળે હે એટલે આપણને વિઝનની જે ઉપલબ્ધિ હે એણને દેખવું હે ને એણનો સહયોગ કરવો હે અગર કયા મનકને આપણી જરૂરત હોય અગર આપણે એની મદદ કરો તો આપણે દેખો હ કે આ સેવા સહયોગની જે ભાવના હે એ આપણને એક અલગ જ ખુશી મહેસૂસ કરાવે હે
0: હવે અંજલિબન એને સાથે ભાઈ બોનને કેવું ચાંગા કે વર્ણને વર્તમાનમાં જીવવું હેવું હે ખુશીનું સબકો તો મોટું રહસ્ય ભાઈ બોનો હે આપણે વર્તમાન ક્ષણમાં જીવવું હેમ અતીતની ગલતી અને ભવિષ્યની ચિંતાન બજાય આપણે અણા ક્ષણનો આનંદ લેવું હેમ એને સાથે ભાઈ બોનો આપણે તુલના બીજા ખતી નથી કરવી હેમ અગર અંજલિ બોન આપણે દેખો હા કે આપણે તુલના બીજા હાથે કરો હા તે આપણે ખુદની ખૂબીઓને આપણે ભૂલી જા હા એટલે ભાઈ બોનો સબકોથી પહેલા આપણે તુલના બંધ કરવી હેમ પ્રતિદિન આપણે ખુદને બી સમય આલવું હે ને આપણે ઘરવાળાને બી ટાઈમ આલવો હે ને વણા હાથે મળીને આપણે વાતચીત કરવી હે આપણી સમસ્યા હું થઈ રહી હે આપણે હૈન કારણ ખતી આપણે માનસિક તણાવને આ સબ બળતું જઈ રહ્યું હે બી વાતે બી આપણે ઘરવાળા ખતી સાંજા કરવી હે જેણ ખતી આપણે દેખો હા કે આપણે મનને શાંતિ મળેગા ને આપણે ખુશી બી મળેગા
1: હવે મનીષા બોન ભાઈ બોનોને અંતમાં એસ કેવું ચંગા કે ખુશ રહેવાની કલા જે હે આપણે એટલમ નથી ભૂલી રહ કે ખુશી કમ થઈ ગઈ હે બલકી એટલમ ભૂલી રહ કેમ કે આપણે એને ગલત જગ્યાએ ખોદવાની કોશિશ કરી રહ સચ્ચી ખુશી તુલના મેં નથી સંતોષ મેં હૈ સંપત્તિ મેં નથી સંબંધ મેં હૈ ભાગદોડ મેં નથી સંતુલન મેં હૈ ને ભવિષ્ય મેં નથી વર્તમાન મેં હૈ અગર જીવન મેં કેવલ આપણે સફળ બનવું નથી ચાહતો બલ્કી ખુશહાલ રહેવાની કોશિશ કરવું જઈ રહો તો એને બદલે આપણને આપણે જીવનને સુંદર બનાવવું હોગા જેનથી આપણું મન શાંત રહેગા રિશ્તા મજબૂત થાયેગા ને આપણા ચહેરા માટે મુસ્કાન હંમેશા બની ટકી રહેગા માઇન્ડમાં ખુશી ઘણી મોટી ચીજ અમે નથી બલ્કી નાની નાની વાત અમે છીપી ટકી રહે હે બસ ફરક એ છે કે આપણે એને હરતે ઓળખી રહો
0: હવે અંજલિ બોન તો કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભાઈ બોને કરતી અણા વિશે માટે ઘણા કાની વાતી થઈ ગઈ હે ને હવે આપણે દેખી રહી હા કે ટેમ બી થઈ જો હે આપણે કાર્યક્રમ કરતી સૂટો પડવાનું સૂટો તે પડે પણ જાતે કરતી પહેલા આપણે ભાઈ બોને કાર્યક્રમનો પતો આપણ વતાડી દો
1: હવે તો ભાઈ બોનું લખી લો અમારું પતું અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિન કોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હતી તાર હુદી રામ રામ
1: રામ રામ

0: એવું કહેવાય જયવીરે એક બૈરું મજબૂત બને હે તૈવીરે પૂરો પરિવાર મજબૂત બને હે. પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી. જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે. એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત. તો આવો બોલો આજે મળીને આવાજ ઉઠાવો. એટલે હંગરી સૂર્ય, હંગરી બુને, હંગરી માય આપણા હકને જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે. બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. तो साथियों ये थी हमारी आज की सभा जो कि अब यह समाप्त होती है. हमें उम्मीद है कि आज की सभा में प्रसारित होने वाले कार्यक्रम गीत संगीत आप सभी को जरूर पसंद आए होंगे. तो साथियों आपको हमारी आज की सभा में प्रसारित होने वाले कार्यक्रम गीत संगीत कैसे लगे इस बारे में आप अपने राय सुझाव हम तक पहुँचा सकते हैं पत्रों द्वारा हमारे इस पते पर. हमारा पता लिखे वागड़ रेडियो 90.8 FM मुकाम पोस्ट कुपड़ा वागधरा कैंपस बांसवाड़ा राजस्थान. हमारा पिन कोड नंबर है 327001. और अधिक जानकारी के लिए साथियों आप हमें फोन भी कर सकते हैं हमारे इस फोन नंबर पर. हमारा फोन नंबर है 9460051234. तो साथियों फिर मुलाकात होगी अगली सभा में. तब तक के लिए दीजिए आज की सभा से जाने की अनुमति आपकी अपनी दोस्त कशिश पाराशर को. इसी अनुमति के साथ नमस्कार, आदाब और सत श्री अकाल.